સકુમાર સંદેશમાં યોને સ્વાગત છે પુષ્પા. રેડિયો પૂર્વમાં એફએમ પટિયાબાટ ઉત્પાદિત નેપાલી ભાષાનો અમારો સંદેશ વર્ધ્યાકો સાથે એફએમ રાજાપુર રેડિયો માધ્યમવાળું જાનકી ગામપાલિકા માધ્યમબાટ પ્રસારણ ભઈરહેકો છ. અમારો સંદેશ શરૂ કરું મુખ્ય મુખ્ય શીર્ષકબાટ. રાજાપુરના કિસાનલાઈ 50% અનુદાનમાં કૃષિ સામગ્રી વિતરણ. જિલ્લામાં પહેલો પટક નિર્ધિરાનો ફેલા સુરક્ષિત ઉપચાર. લુમિનિકા બાળક જિલ્લાકા પત્રકારલાઈ બાળ કેન્દ્રિત પત્રકારિતા તાલીમ શરૂ. રણ લાલપૂજા વિતરણ કરતા ઢિલાઈ ભયમાં સરકાર વિરુદ્ધ કડા આંદોલન માટે શુભવાસી સંગઠનો ચેતવણી. રાજાપુરમાં 50% અનુદાનમાં કિસાનલાઈ કૃષિ સામગ્રી વિતરણ કરિએકો છ. રાજાપુર નગરપાલિકાએ કિસાનલાઈ ખેતીમાં સહજતા અને કૃષિકો આધુનિકીકરણ ગર્ને ઉદ્દેશ્યે 50% અનુદાનમાં કૃષિ સામગ્રી વિતરણ ગરેકો હો. નગરપાલિકાને 50 વટા પાવર ટિલર, 30 વટા વિદ્યુતીય મોટર, 7 વટા મિની ટિલર, 10 વટા દાણા બનાવણી મશીન, 3 વટા ઇરોર તથા સિંચાઈકા લાગે 60 વટા પાઇપ કિસાનલાઈ હસ્તાંતરણ ગરેકો છ. રાજાપુર નગરપાલિકાના પ્રમુખ પ્રશાસકીય અધિકૃત દશરથ બુઢાએ કિસાનકો માગકો આધારમાં અનુદાનમાં કૃષિ સામગ્રી ઉપલબ્ધ કરાયેકો જાણકારી દીધો. નગર પ્રમુખ દિપેશ ખાનલે કૃષિમાં આધુનિકી પ્રવિધિ ર યાંત્રિકો પ્રયોગ બઢાઈ ઉત્પાદન વૃદ્ધિ તથા કિસાનકો આય સ્તર સુધાર કરવાની લક્ષ્યને આગામી દિનમાં પણ એસા કાર્યક્રમોને નિરંતરતા દીને બતાવ્યું. ઉપપ્રમુખ મનકલા ચૌધરીએ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, આયાત ન્યૂનીકરણ, નિર્યાત પ્રબંધન તથા કિસાનકો જીવન સ્તર ઉકાસ નગરપાલિકાએ નિરંતર સક્રિય નગરપાલિકા નિરંતર સક્રિય રહેકો બતાવ્યું. રાજાપુર નગરપાલિકાએ ગત વર્ષ પણ અનુદાનના કૃષિ સામગ્રી વિતરણ કરેલ થયો. જનજાગરણ મહિલા સંઘ બર્દિયાકુ બળિયાતાલ ગાઉંપાલિકા તેની સીમારામાં નવનિર્મિત આપણો ભવનકો ઉદઘાટન સંગે સાર્વજનિક સુનવાઈ કાર્યક્રમ સંપન્ન કરેલો છ. જનજાગરણ મહિલા સંઘના અધ્યક્ષ ભૂમા પોલેલકો સહઅધ્યક્ષમાં આયોજિત કાર્યક્રમમાં બળિયાતાલ ગાઉંપાલિકાના અધ્યક્ષ હિમાલય ત્રિપાઠી પ્રમુખ અતિથિકો રૂપમાં સહભાગી હુંથ્યો. પ્રમુખ અતિથિ ત્રિપાઠીએ વિવરણ કાઢેર નવનિર્મિત ભવનકો વિધિવત ઉદઘાટન કરવાનું હો. કાર્યક્રમમાં સાર્વજનિક કરિએકો પ્રતિવેદન અનુસાર ભવન નિર્માણના લાગી કુલ 40 લાખ રૂપિયા ખર્ચ ભએકો છ. તેમધ્યે 35 લાખ રૂપિયા ટેવા નેપાલકો આર્થિક સહયોગમાં પ્રાપ્ત ભએકો જાણકારી દીએકો છ. બાકી અપૂર્ણ રકમ વિભિન્ન દાતાબાટ પ્રાપ્ત સહયોગ તથા જનજાગરણ મહિલા સંઘો આંતરિક સ્રોતબાટ વ્યવસ્થાપન કરેકો પ્રતિવેદનમાં ઉલ્લેખ છ. ભવન ઉદઘાટન સંઘે આયોજિત સાર્વજનિક સુનવાઈ કાર્યક્રમમાં નિર્માણ કાર્ય આર્થિક સુરક્ષા ખર્ચ વિવરણ સાર્વજનિક કરે છે.